0: વિદાળવાશ તિમંકલે ગફાનુ વા કંકશવરી તિયબા મીહુ કહલ આદમ ગે દરયકુ કમગે તિમંકલે ગફાન વહી ઇવવની તિયબા મીહુ ગે ઇલાહકી એ ઇલાહે કમગે ફહે એ મીહે ગે વેરી રસકલાંગ્યા બદલુ મં ઇદે મીહા દન્નાશે ફહે એ મીહા સાલિહ અમલુ અમલ કુરા હુશકમે અદિ એ મીહા ગે વેરી રસકલાંગ્યા અળુકં કુરુમગા ઇવ્વેસ મીહકુ બાવેરી નુકરા હુશકમે
1: بسم الله الرحمن الرحيم
0: رحمان وانت رحيم وانت الله بإسم فلوم فشاغنمي

નવી આળોગ્ય વેરી રસકલાક મી અળાય કુજ્જકુ લિબેની કિહન કુંતોય આળોગ્ય અંબિમી હાઈ દરિમેન વા અંહનકે આદિ અળાવિસ મિહુરી મુસ્કુળી ખમગે નિહાયત ફોરાફય.